જે બરોબરી આયચે જાય જોઈ કાર્યક્રમ સમાપ્ત કરતે આસા મુકારલે કાર્યક્રમાન તુ મેલ્યા હા તુમગેલે અંજલી વિલ્સન મગેલ બર્ષી નસા નવીન મહાલે તુમગેલ અનુમતિ માંગતાત નમસ્કાર.